आकाशवाणी समाचार संस्कृति भुंडिया वांचे छे। सौ प्रथम मुख्य समाचार। एवियनमां प्रधानमंत्री नरेन्द्र मोदी अने ट्रम्प वच्चे आजे द्विपक्षीय बैठक योजाशे। G7 शिखर सम्मेलनमां प्रधानमंत्रीए वैश्विक दरियाई मार्गोनी सुरक्षा सुनिश्चित करवा अने खलासीओ सामेना जोखमोथी बचाववा हाकल करी। पुडुचेरी मंत्रीमंडळमां आजे 3 नवा मंत्रीओना समावेश साथे मंत्री परिषदनुं विस्तरण थयुं। नाणाकीय वर्ष 2025-26 संरक्षण उत्पादन वधीने रेकॉर्ड 1.78 लाख करोड़ रूपिया पर पहोंच्यु। ब्रेंट क्रूडना प्रति बेरल भाव 5.4% घटीने 78.66 डॉलर थया। અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે। સમાચાર વિગતવાર। G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે। ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે। આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે। સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે। પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે। બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે। ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે। દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ

0: રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
1: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी सीईओ के साथ बैठक करेंगे. यह बैठक दोपहर तक चलने की संभावना है. इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे. पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है. दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है. कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों को से संवाद करेंगे. कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવ કોલુંદુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને 2 મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદિ કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડીવારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં પરંતુ સમગ્ર ભારત

વર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ 53 અરબ ડોલર હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારૂ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને 78.66 ડોલર થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 100.1 FM गोल्ड खरा सोना मित्रों आज आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड पर गुजराती गीतों कार्यक्रम गीत गुजराती मित्रों दररोज बपोरना बराबर 3 वाग्याथी लईने 4 वाग्या सुधी आप सांभळी शकशो आपनो मनगमतो गुजराती गीतों कार्यक्रम અને આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમનું નામ છે ગીત ગુજરી તેમજ આજના આપણા કાર્યક્રમમાં આપની સાથે છે આપનો ગમતીલો મોજીલો તોફાની અને હસમુખો ધર્મેશ જી વ્યાસ તેમજ તેની સાથે છે આજે
1: હું તરુલતા કરોડિયા અને તમામ મિત્રોને ધર્મેશ વ્યાસ અને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર
0: મિત્રો આપણે જાણી દઈએ આજે છે તારીખ 17 જૂન 2026 અને બુધવાર તેમજ સમય થયો છે બરાબર બપોરના 3:05 અને 52 સેકન્ડ મિત્રો આપણા આજના કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ ફિલ્મનું ગીત ગાયક કલાકાર હતા પ્રફુલ્લ દવે માધવી પંડ્યા અને સાથીદારો મિત્રો આપણા આજના કાર્યક્રમમાં હવે આપ માણશો સોળે સજાયા શણગાર ફિલ્મના ગીત ગાયક કલાકાર છે અમર કુમાર રોબિન બેનર્જી અને કલ્યાણી મિત્રા તો માણી હવે આ ગીત

0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ પર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુજરાતીને. તમારી સાથે છે આજે ધર્મેશ જેવ્યાસ અને
1: તરુલતા કરોડિયા. ધર્મેશ, શું છે આ ખણખણ ખણખણ થયા કાંકરા તો બરાબર, પણ આ વાદળોનો ગડગડાટ, વીજળીનો કડકડાટ, રીમઝીમ રીમઝીમ વરસતી વર્ષા રાણી, આ બધા ક્યાં છુપાઈ ગયા છે?
0: બેન, હવે શું કેવું, વરસાદની તો આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે અને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હશે આપણે આપણા શ્રોતાઓ માટે વરસાદનું આ ગીત સંભળાવીએ.
1: એ તો સંભળાવશું, પરંતુ પહેલાં એ જણાવો કે આજે તને થયું છે શું?
0: શું
1: કેમ તને બહુ જલ્દી છે, બહુ ઘાય છે, બહુ ગીતો સંભળાવવાની, કેમ
0: એવું?
1: અને અને અને આ તે નવો લુક શેનો કર્યો છે? હા,
0: અત્યારે
1: હા ચશ્મા નવા, ફ્રેન્ચ કટ દાઢી, અને અને અને અને આ હેર કલર ને
0: બસ બસ બસ બધી વાતો તમે આ રીતના ન કરી દખો. મારા ઘરે થોડું કંઈક નવું પણ બતાવવાનું છે,
1: એટલે આજે જ આ લુક કર્યો છે?
0: યસ, આજે આ નવું કંઈક, આ હમણાં હમણાં એક કંઈક નવું કરું એવો મેં પ્રણ
1: સંકલ્પ લીધો છે. તો આજે શ્રોતાઓને પણ કંઈક નવું કરાવીએ.
0: હા,
1: આજ વિષય રાખીએ તો
0: કરાય ને બેન, કેમ નહીં?
1: તો કંઈક નવું કરીએ. શ્રોતા મિત્રો, આ વિષય પર તમારા મનમાં ક્યારે વિચાર આવ્યો છે ખરો કે ચાલો ને આજે કંઈક નવું કરીએ, અને આ નવું કરવા માટે તમે શું શું કર્યું એ જણાવો. નંબર છે 02245154134, 02245154135. અને હા શ્રોતા મિત્રો, અમારે જાણવા છે કે આપને કયા વિષયો સાંભળવા છે, આપને કયા ટોપિક પર અમે વાતો કરીએ એ જાણવું છે. તો આપના મનગમતા વિષયો પણ આપ અમને જણાવી શકો છો, અને સાથે સાથે આપના ફરમાઈશી ગીતો પણ. તો ધર્મેશ, તારી ગાડી બહુ બુલેટ ટ્રેનની જેમ બહુ ફાસ્ટ ભાગી રહી છે, તેના હવે ગીત સંભળાવો.
0: હા, હવે સંભળાવીશું આપણા શ્રોતાઓને નિશા અને સોલી કાપડિયાના સ્વરે હરીન્દ્ર દવેની આ રચના.

0: 100.1 FM गोल्ड पर आप मानी रहा छो गुजराती गीतों नो कार्यक्रम गीत गुजरी ने हवे जे आपणे कंईक नवुं करीए आ विषय पर वात करीए छे तेवुं नथी के कंई एकदम जुदू करूँ। अरे एनो अर्थ थाय छे के आपणी जे दैनिक आदतो छे तेना बदले दररोज थोड़ो समय काढी कंईक नवुं शीखवुं, कंई नवो शौख पूरो करवो, कंईक जुदू करवुं तो पण ते पण अर्थ करी शकाय। पण आ बधुं करवा थोड़ाक नियमो जाते पोते नक्की करी लेवा। पहेला तो आपणे आपणुं बधुं लक्ष्य नक्की करी लेवुं, आपणे शुं करवुं गमे छे अने तेनो उद्देश्य शुं छे ते जरूरी अने स्पष्ट होवुं जोईए। त्यारबाद प्लान करी राखवुं खूब जरूरी छे अने एक स्पष्ट आयोजन अथवा योजना बनावी होवी जोईए। अने छेल्ले पण अगत्यनुं ए छे कि जोखमो पण जाणवा अने समजवा अने तेनी साथे साथे केवी रीतना फेस करवुं एनो तेना सारा खोटा परिणामो स्वीकारवानी तैयारी पण एटली ज जरूरी बनी शके छे।
1: ઓહો હો હો, તમે તો બહુ બધો નિબંધ લખીને આવ્યા છો ને કંઈ કે નવું કરવા માટે શું શું કરવું પડશે, કયા કયા પ્લાન કરવા પડશે. હવે આ જો ને, આપણે વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે, જોઈએ છે ને રાહ?
0: બરાબર છે.
1: હા, પછી થોડા દિવસ પછી વરસાદ પુષળધાર આવ્યો, બધે પાણી ભરાઈ ગયા, ટ્રેનો બંધ પડી ગઈ, કાદવ કીચડ ભરાઈ ગયા.
0: જી
1: હા, એટલે તમે શું કહેશો, હવે આ વરસાદ ક્યારે જશે? એટલે નવાના નવ દિવસ હોય અને ત્યારબાદ એ જૂનું થવાનું. કોઈ પણ વસ્તુ તમે નવી કરવાના, એ કેટલા દિવસ નવી રહેવાની,
0: એ જૂનું થશે.
1: હા, ત્યાર પછી એ જૂની થવાની. જૂનું થયું એટલે તમે પાછું નવું કંઈક કરવા નીકળ્યા, એ નવ દિવસે જૂનું થશે એટલે પાછું કંઈક નવું. એટલે તમારો જે પ્લાન છે ને એ એમને એમ રહેશે. તમે નવા નવા નવા નવા નવું કરવું છે, નવું કરવું છે, નવું કરશે, કૂદકા મારતા રહો.
0: બરાબર છે. પણ બેન, જો આવી રીતના કંઈક નવું ન કરીએ તો આપણા રોજિંદા જીવનમાં આપણે એક રૂટીન સાયકલની લાઈફ જીવતા હોય એવું ન હોય? સાયકલનું પૈડું એમ એક જ જગ્યાએ ફર્યા કરે, ઊભી રાખેલી સાયકલ આમ એક જગ્યાએ એનું પૈડું ફર્યા કરે, આપણે પેડલ માર્યા કરે તો આપણને થોડુંક આળસ ના આવી જાય, આપણને આમ અણગમો ના થાય કે આ કેવું જીવન. ચાલો કંઈક તો નવું શીખવું જરૂરી છે ને.
1: હા, કંઈક તો શીખવું જરૂરી છે. પણ તું શું શીખવાનો છે?
0: શીખવાની વાત કરું છું તો જો હવે હું તમને કહી દઉં કે એક્ઝેક્ટલી આ રવિવારથી હું મારું વજન જે થોડું ઘણું વધી ગયું છે એ થોડું ઘણું કંટ્રોલ કરીને ઉતારવાનો પ્રયત્ન કરવાનો છું અને યોગા ડે આવવાનો છે. તો એ
1: રવિવારે જ યોગા દિવસ છે.
0: યસ, તમને ખબર હતી, મને એમ હતું કે હું તમને સરપ્રાઈઝ આપીશ એ દિવસથી કે હું યોગા ચાલુ કરી રહ્યો છું. પણ તમે
1: તો તમે યોગા શરૂ કરશો કેટલા દિવસ ભાઈ? અટકવાનું નથી ને આ સાયકલના પૈડામાં. હવે તમે કંઈક નવું લઈ આવ્યા છો, એના માટે તમારે ટાઈમ મેનેજ કરવો પડશે.
0: સમય તો મેનેજ કરવો પડે બેન, હરેક જગ્યાએ સમય. હવે આપણા શ્રોતાઓ માટે આપણે દાદા હો દીકરી ફિલ્મનું આ ગીત આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જર અને સાથીદારના સ્વરમાં માણીએ.

0: ધર્મેશ તું યોગા શીખીશ, હવે તારી પ્રેરણાથી મારે કઈ નવું તો કરવું જ પડશે.
1: હા હા કરવું જ જોઈએ ને, કેમ ન કરવું જોઈએ?
0: સંબંધોમાં જ કઈક નવું કરું તો, નવા નવા સંબંધો, એ જૂના સંબંધોને નવી રીતે જીવું.
1: ના પણ હા, જૂના સંબંધોને

0: નવી રીતના જીવવું અગત્યની વાત છે, પણ જૂના સંબંધો ભૂલીને નવા સંબંધોની વાત નહીં કરવાની.
1: બરાબર, કારણ કે જૂના સંબંધો થોડી દિવસે પછી બોરિંગ થતા હોય છે.
0: અરે કેમ?
1: હા, રોજ એનું એ જ રૂટીન, રોજ એનો એ જ ચહેરો, રોજ એનું એ જ
0: ઘર, રોજ ફોન પર એ જ સવાલો, આજે શું ખાધું, હવે ક્યાં જવાના છો, હવે
1: કોની સાથે છો, કોની સાથે છો, આ સવાલ પહેલો હે ને.
0: બરાબર છે, પણ આ સવાલ સામાન્ય નથી, મનગમતો સવાલ છે બેન. ભલે એ પૂછવામાં આવે, ભલે એનો આપણે ખોટો જવાબ આપીએ, પણ સામે વાળાને એ વ્યક્તિ વિશે બધી જ સાચી માહિતી હોતી જ હોય છે.
1: કારણ કે મનમાં વિશ્વાસ હોય છે કે સામેવાળી વ્યક્તિ કંઈ જ ખોટું નહીં કરે. આટલો વિશ્વાસ સંબંધોમાં આવી જાય, એ સંબંધને નવા સંબંધો શોધવાની જરૂર જ નથી. તમારા જૂના સંબંધોમાં જ કંઈક નવું કરીએ જેનાથી એ બોરિંગ ન થાય. અને હા ધર્મેશ, બીજી એક વાત, આપણા લિસનર છે મુલુંડથી પ્રતાપભાઈ, એમનો ફોન હતો અને એમણે કહ્યું કે એમના ઘરે જ્યારે એવી ખબર પડી કે બાળક અવતરવાનું છે, તે દિવસે જ એમણે નક્કી કર્યું કે રોજ એક સારી વાત લખશો. એટલે 9 મહિના સુધી 270 દિવસ એમણે રોજ એક સારી વાત લખી. અને આ 270 દિવસના 900 દિવસ ક્યારે પતી ગયા ને ખબર જ ન પડી. એટલે આવનાર બાળકને 900 સારી વાત મળી.
0: બોલો, તૈયાર થાળી પીરસીને રેડી થઈ ગઈ એના માટે તો.
1: હા, અને સારી વાતો એટલે એક વાત અનુભવના ભાથામાંથી જે નીકળે ને એ આખું જીવન તમે એના દ્વારા પૂરું કરી શકો, એટલી સરસ હોય છે એ અનુભવના ભાથામાંથી નીકળેલી વાત. આવી 900 વાતો,
0: ઓહો, બહુ કહેવાય, બહુ કહેવાય. તો હવે સમય એક ગુજરાતી ગીતનો, સુરી કાપડીના સ્વરમાં.

0: मित्रों गीत गुजरी कार्यक्रम में आज आप बात कर रहा है चाल कई नव करिए। मित्रों जो सवाल पूछा तरु द्वारा के शू क्या विषयों लेवा गमे तो घणा लोगों ने कन्फ्यूजन थी गयू है कि भाई बधा ज विषयों सारा हो बधा गीतों सारा हो पर्टिक्युलर तमने शू गमे एनी बात आज अमे करी रहा छे तो तमने शू गमे ए माटे फोन करो कि तमने केवा गीतों गमे छे तमने केवी वातो करी अमे करीए तो तमारी तमने गमशे तमारा सुधी अमे पहोंची शकीशुं एनी वात छे
1: एनी वात छे। हां अच्छा धर्मेश तारे कई नवुं करवुं छे बराबर आ गीतमांथी शुं शीख्यो अत्यारे गीत वगाड्यू पंखीओए कलशोर कर्यो भाई आ गीतमां पण कंईक नवुं हतुं घणुं बधुं नवुं हतुं शुं शीख्यो
0: તમે જવાબ આપી દો તમે પ્રશ્ન કર્યો છે આજે
1: લે લે મારા
0: લિસ્ટમાં એટલા ફોન આવે છે કે મને આજે જરા પણ વિચારવાનો સમય નથી મળ્યો
1: પંખીઓએ કલશોર કર્યો બરાબર
0: બરાબર
1: એટલે રોજ ટહુકો નવો છે રોજનો સૂરજ નવો છે ટહુકો નવો છે પવન નવો છે અને આવનારી રાત પણ નવી છે અને દિવસ પણ નવો છે રોજ નવો દિવસ તમારા માટે કંઈક નવો સંદેશ લઈને આવે છે
0: બરાબર છે
1: આવી જ વાત હતી ને આમાં
0: યસ
1: હા તો હવે નવું કરવાની વાત તો જગદીશભાઈએ કંઈક ફોન કર્યો હતો અને કહ્યું કે આપણે જે નંબર જણાવીએ છીએ ને એ ખૂબ ફાસ્ટ જણાવીએ છીએ તો જો ધીમે ધીમે બોલીએ તો એમને ફોન નંબર લખવામાં સવલત પડે સહેલાઈ પડે પણ છતાં એમણે ફોન તો કર્યો એમણે ફોન કર્યો એનો અર્થ એમણે ફોન નંબર નોંધ્યો હશે પણ છતાં એ જો ફરિયાદ કરી જ છે તો નંબર એકવાર કહી દઈએ ધર્મેશ
0: હા નંબર છે નોંધી લેશો 022-451-54-134 અને બીજો નંબર છે 022-451-54-135
1: અને હવે કયા કયા શ્રોતાઓએ ફોન કર્યા છે એમના નામ જણાવી દઈએ તો
0: હા ચોક્કસ આપણને આજે કાર્યક્રમમાં ફોન કરનારા શ્રોતાઓ છે ડૉક્ટર દિવેશ ખાંધી વિનોદભાઈ મકવાણા કાર્યા સાહેબ મલાળથી નીતા રાણા પ્રતાપભાઈ સંજયભાઈ દર્શન જગદીશભાઈ જતીનભાઈ દરજી ચનીરોડથી પ્રફુલભાઈ સુરતથી
1: અને તમે જે પહેલું નામ બોલ્યા ને ડોક્ટર શું હતું
0: દિવેશભાઈ ગાંધી
1: ના એ પિયુષભાઈ ગાંધી છે
0: અચ્છા
1: હા તો ડોક્ટર પિયુષભાઈ ગાંધી તો આપણા બધા જ શ્રોતાઓ જેમણે ફોન કર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર અને જો નવું કંઈક કરવાની વાત છે તો નવું તો ઘણું બધું કરી શકાય નોકરીની સાથે તમે નાનકડો વ્યવસાય પણ નવો કરી શકો કરી શકાય ને
0: જી કરી શકાય
1: પણ એના માટે તમારી પાસે સમય હોવો જોઈએ અને મહેનત કરવી પડે એટલે મહેનત કરવાની જો તૈયારી હોય તો નવું તો બધું જ કરી શકાય અરે નવી ભાષાઓ શીખી શકાય
0: હા નવી ભાષાઓ શીખી શકાય કે પછી આજના જમાનાની વાત કરી હોય તો નવી ટેકનોલોજીની વાત કરી હોય તો ગ્રાફિક ડિઝાઇન છે કે પછી ઓનલાઈન અથવા ડિજિટલ માર્કેટિંગ એવું કંઈક શીખવું હોય તો એ પણ કરી શકાય કરવું હોય તો ઘણું બધું કરી શકાય
1: અને બધું જ તમારા હાથમાં છે
0: યસ
1: કારણ કે હવે તો તમારા હાથમાં આખું જગત આવી ગયું છે
0: બરાબર છે
1: હે ને
0: પણ હવે હવે સમય થઈ રહ્યો છે બીજા ગુજરાતી ગીતોનો તો હવે માણીએ દિવાળી બહેન ભીલના સ્વરમાં સોનબા અને રૂબા ફિલ્મનું આ ગીત

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड अने न्यूज ऑन एआईआर मोबाइल एप पर खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी अने आजना कार्यक्रम में आपनी साथे छे धर्मेश जे व्यास
1: अने तरुलता करोड़िया
0: बराबर। हाँ तो धर्मेश शुं वातो करी रह्यो हतो तू?
1: हाँ आज आपणे वातो करी रह्या हता, विषय हतो आपणो आज कंईक नवुं करीए।
0: हाँ तो धर्मेश तने हुं रोज रींगणानुं शाक खवडावुं।
1: अरे बेन,
0: हाँ हाँ, सवारे पण रींगणानुं शाक, रात्रे पण रींगणानुं शाक, आखो महीनो तारे खाली रींगणा खावाना।
1: જુઓ બેન,
0: ગમશે?
1: ના ના,
0: નહીં ગમે ને?
1: ના, જરા પણ ના ગમે, જરા પણ ના ચાલે, ઘરમાં ઝઘડો થઈ જાય,
0: ઝઘડો થઈ જાય ને?
1: યસ,
0: એટલે કંઈક નવું રાંધવું પડે.
1: યસ,
0: હવે રીંગણાનું શાક બનાવવાની અનેક રીતો છે, રોજ રીંગણા જ ખવડાવું પણ જુદી જુદી રીતે ખવડાવું તો?
1: તો તો બહુ ગમે.
0: અને એનું ફ્યુઝન બનાવીને બનાવું તો?
1: ઓહો, ટેસ્ડો પડી જાય.
0: ટેસ્ડો પડે ને? આ જ સવાલ છે હંસાબેન ઠાકરનો કે આજે રાત્રે નવું શું રાંધવું.
1: અરે બેન, આ પ્રશ્ન તો બધાને જ ઘરમાં થતો હોય છે.
0: તો હવે હંસાબેન ઠાકર, આપને ખબર પડી જઈ છે કે બનાવવાની છે એ જ વસ્તુ જે તમારે બનાવવાની છે, પરંતુ હા, કંઈક નવું, કંઈક અટપટું, કંઈક ચટપટું કરી નાખવાનું,
1: એક નવી રીતથી બનાવવાનું. ક્યારેક બાફેલું હોય તો ક્યારેક શેકેલું પણ હોઈ શકે છે.
0: હા, અને ક્યારેક તળેલું, ફ્રાય કરેલું, ડીપ ફ્રાય ન ચાલે. આપણા વડાપ્રધાન શ્રીએ ના પાડી છે, તેલ ઓછું ખાવાનું છે. હા હા, એટલે
1: પણ સારું.
0: હા, એટલે આપણે તેલ વધારે નથી ખરો, એટલે તળેલું નહીં. હા, તળેલું કટ. એટલે જો ટેસ્ટો પાડવો હોય તો કંઈક નવું કરો, જેથી હોટલ તરફ માણસ ન દોરાય. અને હા, આજે ઘરમાં શું બન્યું છે, અરે વાહ, કેવી સરસ સુગંધ આવે છે, એમ કરતાં જે ભાડાની સામે આવે ને એવું કંઈક બનાવીએ.
1: યસ યસ યસ યસ યસ. તો હવે આજથી બધા દરેક મહિલાઓને અમારે આ પ્રશ્ન.
0: ના, મહિલાઓ નહીં. હા, મહિલાઓ નહીં, કારણ કે બધા સેફ પુરુષો હોય છે, એટલે ઘરમાં પુરુષોએ પણ રાંધવાનું. આ કોણે કહ્યું કે મહિલાઓએ જ રાંધવાનું?
1: બરાબર છે, વાત તો ઘણી સાચી છે. ક્યારેક લોકડાઉનમાં અમે આનો અખતરો ઘણી વખત કર્યો છે.
0: હા તો જણાવો, તમે શું બનાવેલું? તમે શું બનાવેલું
1: બેન? એ બધું તો હવે જવા દો.
0: ના ના, એક ડિશ કા નામ તો બોલના પડેગા.
1: પણ એક સ્પ્રાઉટેડ વસ્તુ બનાવી હતી, જે લઈને મારા ઘરમાં મારા બધા જ ફેમિલી મેમ્બર ખૂબ જ એક્સાઇટ થયા હતા. પછી એ વસ્તુનું નામ કંઈક અમે આપ્યું હતું, પણ જે ખૂબ જ અટપટું હતું અને બોલતા પણ જીભના લોચા પડી જાય એવું હતું. તો
0: લેકિન મજા આયા થા ને? મજા આયા થા ને?
1: બધા ઘરના બધા દરેક ફેમિલી મેમ્બરે એને એટલી વખાણી કે મારા ઘણા સગા સંબંધીઓએ મને એ ફરીથી બનાવવા માટે કહ્યું હતું. પણ મેં કીધું આ માત્ર ને માત્ર લોકડાઉન હોય ત્યારે જ બને, હવે હવે આ વસ્તુ બની શકે એવી શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. પણ એમાં જોઈએ એટલી સફળતા બીજી વાર મળી. કઈ વાંધો
0: નહીં, કઈ વાંધો નહીં,
1: કંઈક નવું બનાવ્યું હતું.
0: વેરી ગુડ, વેરી
1: ગુડ બનાવ્યું હતું, કંઈક નવું કર્યું.
0: ધર્મેશ, તને ખબર છે મુંબઈમાં એક મોલ છે, મોલના નામ તો આપણે ન કહી શકીએ, પરંતુ એ મોલમાં નાના નાના બાળકોને નવું નવું શીખવાડે છે. એમણે સેન્ડવિચ બનાવવાની, પોસ્ટમેન બનવાનું, ટીચર બનવાનું, આવા જાત જાતના ટાસ્ક બાળકોને આપવામાં આવે છે. અને બાળકો જ્યારે સાંજે ઘરે આવે છે ને, હું સેન્ડવિચ બનાવું, હું આજે આ બનાવું, અને આજે તો હું પોસ્ટમેન બન્યો હતો, આજે તો હું કંડક્ટર બન્યો હતો, આવું જાત જાતના દરેક પ્રોફેશનનું કામ કઈ રીતે થાય એ ત્યાં શીખવાડવામાં આવે છે બાળકોને.
1: તો વેકેશન તો ભલે પૂરું થઈ ગયું હોય,
0: ત્યાં જવા જેવું ખરું.
1: એક વાર આ મોલની વિઝિટ આપણે કરવી જોઈએ.
0: બરાબર, પણ અત્યારે ગીતની વિઝિટ કરીએ તો?
1: હા, હવે માણીએ હંસા દવેના સ્વરે મેઘબુંદીની આ રચના.

0: 100.fm गोल्ड पर आप सांभळी रह्या छो कार्यक्रम गीत गुर्जरी। मित्रों, जो आज आपणे वात करी रह्या छे कंईक नवं शीखवानी। हवे आ नवं शीखवा माटे कोई उमर न होय, उमरनो कोई दिवस आमां गणतरी करवानी ज न होय। बस मात्र एक ध्येय नक्की करवानो होय अने एनी पाछळ पूरती तैयारो करी, एनी पाछळ पूरजोशमां लागी जवुं जोईए। बस व्याह होम करीने कूदी पड़ो आगळ फते छे एवुं नथी, એવું શક્યતા હોતી જ નથી। બસ તમારે તમારું કાર્ય કરતું રહેવાનું, સફળતા એની મેળે મળતી રહેશે, એને જ્યારે મળવી હશે ત્યારે મળશે। પણ આપણે આપણું કાર્ય ખૂબ શિફતતાથી કરવું, એના આપણા કાર્ય કરતી વખતે આપણા બીજા જે કાર્ય ચાલુ છે એ બગડવા ન જોઈએ, એની પણ ખાસ નોંધ રાખવી। આવી ઘણી બધી વાતો બની શકે છે કંઈક નવું કરવા માટે,
1: ખરેખર પણ સફળતાની વ્યાખ્યા શું?

0: સફળતા એટલે કે મેં જે નવું કાર્ય શરૂ કર્યું એમાં હું સફળ થયો હું નિષ્ફળ થયો એ કોણ નક્કી કરશે કે 50% સફળ 2% નિષ્ફળ આ બધું કોણ નક્કી કરે? તમે, સમાજ, લોકો, તમને એ કરવામાં આનંદ મળ્યો
1: એ તમારી સફળતા,
0: એ સફળતા.
1: તમે આ લોકો તમારા માટે વાતો કરવાના છે ત્યારે તમે કંઈ પણ નવું વિચારો અને તમે એ કાર્ય કરવાની શરૂઆત કરો એટલે લોકો આવીને તમને ઘેલા કહેશે, તમને તમારું ગાન પણ કહી શકે, આ બધું બોલી શકે. પણ આપણે એ બધાને નિગ્લેક્ટ કરવાનું છે, ભાઈ મને આમાં મજા આવે છે, મને આમાં આનંદ આવે છે અને મારે કંઈક નવું કરવું છે, મારે કંઈક નવું શીખવું છે, મારે કોઈક નવી ભાષા બોલવી છે, મારે કોઈક નવી ભાષા જાણવી છે, સમજવી છે. તો એના માટે તમે તમારા પ્રયત્ન કરો. લોકોને એમ છે કે ભાઈ આ ઉંમરે શું અને અત્યારે આની શું જરૂર છે, આ એને શું કામમાં આવશે? અરે ભાઈ એ તમે લોકોને નક્કી કરે, મને એમ નક્કી કરવા દો. આપણે નક્કી કરવાની છે મારે શું કરવું, મારે ક્યાં જવું, મારે ક્યાં ફરવું, મારે શું કામ જવું, એ બધું મારે નક્કી કરવાનું છે. એના માટે કોઈએ બીજાએ આવીને એમાં ચંચુપાત કરવો નહીં, હું એવું માનું છું.
0: કારણ કે જિંદગી ના મિલેગી દોબારા,
1: બરાબર છે,
0: હે ને? હા, જિંદગી મિલી હૈ મોજ કરો. ખાલી મોજ ના કરો, જે કાર્ય માટે આવ્યા છે એ કાર્ય પણ કરો, આનંદ મેળવો, એવા કાર્ય કરો જેમાંથી તમને આનંદ મળે. બસ મારે આ કામ પતાવવાનું છે એટલે મેં પતાવી દીધું, એમ નહીં.
1: એ નિરાશા સાથે કામ ન કરું તો એ કામમાં આનંદ જ ના આવે. બસ મેં આ રૂટીન લાઈફમાં મેં આ કર્યું, મારા આ પત્યું, મારાથી આ થઈ ગયું, મારે આ કરવાનું હતું એટલે કરું છું, કે મારા વડે આટલું કાર્ય પૂરું થાય એટલે મારું મને શાંતિ, એ ઉદ્દેશ્ય સાથે કામ ન કરો. બસ એને આનંદ માણીને કરી લો.
0: શ્રોતા મિત્રો, એનર્જી જોઈ રહ્યા છો, એટલે યોગા દિવસના દિવસે આ ભાઈ ખરેખર યોગા કરવાના છે એવું હું માની લઉં છું. સફળતા, સફળતા તો વજન પરથી તમને નહીં ખબર પડે, મને ખબર પડી જશે કેટલું વજન ઉતર્યું છે. એટલે આપણે છે ને 21 જૂન 2027 રોજ ધર્મેશની જ ડ્યુટી લગાડશું પાછા FM ગોલ્ડ પર. તમે જ પૂછી લેજો ભાઈ તમારા યોગા ડે કંઈક નવું કરવું છે, આજે બોલી રહ્યા હતા એ સંકલ્પનું શું થયું?
1: બેન સમય તરફ પણ ધ્યાન આપો, સમય થયો
0: અને
1: જતા જતા મારે શ્રોતાઓને આ ગીત સંભળાવવું છે.
0: પણ અત્યારે રજા લઈએ
1: પણ એક મિનિટ પહેલા આ ગીત હિમાલી વ્યાસ નાયકના સ્વરે, શબ્દ રચના છે વિમલ અગ્રવાતની.

0: તો મિત્રો આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને આપના ગમતીલા મોજાલે તોફાની અને હસમુખા ધર્મેશજી વ્યાસને રજા આપો.
0: ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.